ગૂગલતા અલ્ટાબા ડાયલ કે www.amanradio.com ઓર જમંગ પ્રોગ્રામ તા સોરે દેશે બટાગ્રામ ક્લિક કે આગા કે ડિસ્ટ્રિક્ટ કી વીઓ કદે ડિસ્ટ્રિક્ટ ના બહાર વી પ્રોગ્રામ ઓરે દેશે હા તમા ખસ્તમી નવાલો.